0: કહી શકે.
1: અચ્છા
2: કાંઈ પણ ઉતા કરેન કરો કે નહીં.
1: હા રેડિયો બરાબર સુનવા લાલુ દાદા.
2: રેડિયો ફોન તો આજકાલ સુન તો ફોન તો આજકાલ કોણ કોણ ટાઈમ હે કાય દે કાય નહીં પતા જાની નહીં ભાઈ.
1: કસન ડેલી સુનતે રહો આ જાનો તે તો જાન કો દે
2: સુન તો આય કાય ફર મોબાઈલ ઉન તો નહીં રહે નહીં આજકાલ એસન વરન વા ધ્યાન લે.
1: અચ્છા મોબાઈલ નહીં રહે ને
2: આજકાલ ફર સવાઈ વિતિન ફર મોબાઈલ એપ ને ફર આય.
1: ઓ સપાય મોબાઈલ આજકાલ મોબાઈલ
2: ને રેડિયો ફોન સેલ રલી હાલ તો ચલુ ભાઈ આર સેલ સરલી બોલે નહીં ચાલે આય કે નહીં
1: બોલે
2: મોબાઈલ ને આય બોલે જીલ દે બોલે
1: તું દે સુન કો હે. હા
2: હા માતર પૈસા રતરા છે મોબાઈલ ને.
1: ઓ પૈસા રતરા છે
2: રતરા છે ડેટા પેક રતરા છે. હા તેવે સુન કો હે નાર કહા ને.
1: લાલુ દાદા સાંગા ના કોણ ગીત કે સુન તો કાજ ફોન લગાલા સાહેબ
0: ચંદ્રિકા ચંદ્રિકા પોયમ જગાવલ કોણ ફોન.
1: હા હાલ ઠીક હે લાલુ દાદા તુમ મન કરલો ગીત કે સુનાવશે ના સુના તે બે.

0: ઉ સપ્લાયર્સ ચો ચીપા ગુચે દે એચઈ સંગે કલ પૂજા ચો અમરા તો કામ ભલે સરળ હોય દે બિજલી લે ચલતો બીતી ગાડી ઉપરે 5% કર લાગે દે એ મને કાંઈ બદલાવ નહીં હોલી સે બિજલી લે ચલતો સપાય ગાડી 2 ચક્કા બીતી ગાડી અરુ 3 ચક્કા બીતી ગાડી ઉપરે 5% કર ચો લાભ મિલતે રહે દે અસન લે યે મન સપાય કમ જીએસટી દર બીતી ગાડી મંચો વિકલ્પ બનુ રદે
1: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા
2: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ ચેટીનાડ સિમેન્ટ કા મેક્સ ગ્રેડ સિમેન્ટ 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ
1: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા
2: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ ચેટીનાડ સિમેન્ટ કા મેક્સ ગ્રેડ સિમેન્ટ 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ
3: જીએસટી સે જુડી નઈ ખબર ને આમ લોગો ઓર નિવેશકો દોનો કો રાહત દી હૈ સબસે બડી રાહત ખાને પીને કે સામાન પર દી ગઈ હૈ બ્રેડ રોટી ઓર છેના પનીર પર અબ કોઈ જીએસટી નહીં લગેગા ઇસકે અલાવા 33 જરૂરી દવાઈઓ કે દામ કમ કર દિયે ગયે હૈ જિસસે ઇલાજ કા ખર્ચ ભી ઘટેગા લાઇફ ઇન્શ્યોરન્સ પર ભી પૂરી તરહ જીએસટી છૂટ દી ગઈ હૈ જિસસે પોલિસી ખરીદના અબ ઓર સસ્તા હો જાયેગા છોટી કારો ઓર 350 સીસી તક કી બાઇક પર જીએસટી 28% સે ઘટા કર 18% કર દિયા ગયા હૈ ઇસકા મતલબ હૈ કી ગાડી યા બાઇક ખરીદને કા સપના અબ પહેલે સે સસ્તા હો સકતા હૈ
1: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા
2: આપકે ઘર કે લિયે ભરોસે સિમેન્ટ કા મેક્સ ગ્રેડ સિમેન્ટ 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ
4: તો દાદા દીદી મન એ તો રલી નંગત નંગત જહાલા આમચો કાર્યક્રમ ભીતરે જ્ઞાન ધ્યાન ચો ગોટ ધરુન અનુની રહુસે ઉસને હામી ધરુન આનલુ સે ગોટોક ભેટવાર્તા જેને આમચો ભેટવાર્તાને આસત ચેતન બઘેલ જેને દર્શનીય સ્થળ ચો બારેને ગોઠ્યાલા સત ઓર ભેટ કરતા આમચો બલવીર સિંહ કચ્છ આલે એ ભેટવાર્તા બલે સુનો
5: ગાંવકારી ભાઈ બહેન મન આજી મેં અંબરલે સેતા માંદર કોન્ટા આર બલ્લે નેતા ખૂબ દક્ત લોક મને એસો તે કે દર્શની સ્થળ બોલું જાનસોત માનતે રેતા કાય ચીજ આસે એ સબ ગોડ બાત મેં કરે છે નેતા ચો ગાઈડ આમ ચો ભાઈ સંગ સબ લ્યાક તો નામ સાંગના
6: તો દાદા ચો નામ ચેતન બઘેલ હે
5: અચ્છા
6: હા તો
5: તો ચેતન બઘેલ એ જોસન કી માંદર કોન્ટા એતા ગુફા લિખલાસ બોલું હે બલ્લે ને એતા કાય ચીજ આસે
6: એતા જોન ગુફા આસે ઓર એ જોન આગે ચો જોન નેચરલ ગુફા હે અસની બનલી સે તો એતા ખૂબ દૂર દૂર લે પર્યટક દોગો કે વાત તો જસન એતા નેચરલ ગુફા હે જોન પાણી ચો કઠાવ ને બનલી સે હા
5: અચ્છા બલ્લે ભીતરે ઓલુન બાદ દક્ષો
6: હા ભીતરે ઓલુન બાતી દક્ષો
5: અચ્છા
6: હા
5: તો ભીતરે તો અંધાર આસે બે જાતો કાજ કાય સુવિધા આસે જાલે
6: ભીતરે તો અંધાર આસે માંતર આમ ચો લગે લાઇટ મન આસો લાઇટ મન દોરુન જાઉક પડવા ભીતરે તો આમી ચી ધકાવા મુતા જસન બહાર લેવા જોન પર્યટક મન કે મન કે દરુ નામી દકાક ને વામ ભીતરે
5: અચ્છા હા હા બલે ને એતા તુમ ચ ને તો કાજ બલે કઈ ફીસ વગેરે બલે નિર્ધારિત આસે હોતી
6: હા હા તો એક લોન લે મતલબ જસન પર પર્સન 100 રૂપિયા દરુ આમ એક લાન કે આર જોન આમ ચ દરવા બોલા છો લોક કે 50 રૂપિયા દરુ આમ એક લાન કે અસન ટે
5: છો અચ્છા હા બલે ને સોજે દરવા બોલા છો લોક કે છૂટે
6: હા તું મન કે કેડી ખમ આય
5: અચ્છા
6: આ જસન દૂર લે છો તું મન કે 100 રૂપિયા એક લાન કે
5: અચ્છા
6: હા
5: બોલે તું કે જાન ગાઈડ મન આસા
6: છે આમી તો એતા આગે રોલુ સુરુ સુરુ ને 10-15 લોગ રોલુ ઉન બાકી એતા જોન પર્યટક ની એતે રોત કમાઈ ની હોતે રે તો ઉની કાજા દો છાંડલા એ બે આમી એક ટીમ મતલબ 6-7 જાન આસો એ બે લેકાઈ મન
5: અચ્છા
6: હા હા
5: અચ્છા ચેતન બગેલ એ સાંગ જસન કી એતા એ તો બલ બલે તુમ ચો કીદલા તક રહે છે દક્તો કાજે
6: તો એતા બ્યાને ઉની 8:30 તક અમી કોલું અમે તા એમ આમ હા અર અગર કે ભાઈ અગર ની એવું કોલી જાય જસન કોની એવું વાત તો તા નંબર ઉંબર આસે જસન એતા કોની ની રલે ફોન ઉન કરું વાત તો ફોન કરલે અમે એવું આમ

0: આમચો રાન આમચો જીવના આજી એ કાર્યક્રમને મેં અસન બિલ્લને જવાન લેખા સંગ ગુડ બાત કરે છે જેમન કહે કે વન સંસાધન બચાતો કાજે ખૂબ કામ કરશો બલ્લેને ગ્રામ પંચાયતને બલ્લેને કસન આમી વંધનલે આર્થિક લાભ કરું શકું એચો જોન આય હું મનકે જ્ઞાન દેવન બાતી ઉન મનકે સરકાર બાટલે જોન હક અધિકાર આય વંધન કે બચાતો એ સબ કે જાગરૂકતા કરતું કાજે કામ કરશો એમનાથ શ્રી સંતુરામ મૌર્ય. તો સંતુરામ સબલે પહેલે એ સાંગ જશન કે એ જોન વંધન બચાતો બીતી જોન કામ આય બોલવે બલ્લે તુમચો મૂર કેવલે કરલાસ કસન કરલાસ
1: એક સબલે આગે તો અમી મૂર દાદા કી 2018 લે જબ અમ એક કાંકેર ને એક ટ્રેનિંગ હોલી ઉતાલા અમે ટ્રેનિંગ શીખું બારીલું તબ 2018 એ પ્રક્રિયા ચાલુ કરલું કે નહીં એક કસન કાનૂન બલાશે કે જોન કાનૂન ચો માધ્યમને ગાંવ ચો લોક આપલો જલ જંગલ જમીન કે બચાન બારી આપલો ઉતા આજીવિકા બળા બોલ શકો તો આપલો જલ જંગલ જમીન કે સુરક્ષિત બલ કરું સર. ઉન 2018 અમી જોન કાનૂન બનલી છે ભારત દેશને કે વન અધિકાર કાનૂન બલવાત જો 2006 ને બનલી ઊંચો જબ પાલન હોલી લેકિન ગાંવ ગાંવ તક લોક કે પતા નહીં રહે કે ઉન કાનૂન ચ માધ્યમ ને બોલે ગાંવ ચ લોક કે પૂરા અધિકાર ગાંવ કે મીરુ હે બોલતે.
0: અચ્છા
1: તો 2018 લામ કે એ ચ બારે પતા ચલ્લી ઓર તબ લે અમી એ પ્રક્રિયા કે ગાંવ ગાંવ તક જાગૃત કરતે જાઉ છે.
0: અચ્છા હા હા તો બલ્લે ને એ ચ કાજે બલ્લે કઈ અસન તુમ ચો જવાન લે કામ છો કઈ સમૂહ બનાલા સસ કઈ કસન હે.
1: હાઉ એક જગસન બસ્તર જિલ્લા ને કઈ અસન આમ છો લેખા મન છે એક આદિવાસી યુવા વર્ગ છો લેખા મન એક મિશન બારી એક સમાજ છે માધ્યમ ને એક જિલ્લા સ્તરીય યુવા પ્રભાગ ટીમ આસે જો છો માધ્યમ ને અમે ગાંવ ગાંવ તક જાઉન એ છો જાગૃતતા છો કામ કરો છે.
0: અચ્છા
1: હા હા સંગ સંગે બોલે એક સમિતિ બોલ બનાલો છે જો આદિવાસી બહુ ઉદ્દેશ સહકારી સમિતિ ઉંચ માધ્યમ લે બોલે જાઉન બારી.
0: અચ્છા એક એક કામ. અચ્છા તો જસન કે તુ બલ્લીસ એ વંધન જોન એ બચાતો કાજે બોલે ને જોન અધિનિયમ બોલ બનલી છે સરકાર બાટલે એચો જોન પાલન આય બોલું ભાઈ ગ્રામ પંચાયત ને અધિકાર દિલા તો કાજે બોલે ને કસન કામ કરશાસ કાય કરું કલાય પડે છે
1: સબલે આગે દાદા એક છો એ તો અમે એ કામ કરું છે સબલે પહેલે જાઉં છે જસન કે હું કાનૂન ચો માધ્યમ ને ધરણ બારી એક ગાંવ સ્તર ને જાઉં છે ઓર લોક કે સબસે પહેલે જોન ઉન ગાંવ લોક સંગે જોન કાનૂન બનતો બેરા કાનૂન ને સંસદ નહીં બલ્લા કે નહીં ગાંવ લોક સંગ અમે ખૂબ બડે ઐતિહાસિક અન્યાય કરલું છે હું અન્યાય કે દૂર કરતો કાજે જબ સંસદ ને પાસ હોલી કે વન અધિકાર કાનૂન 2006 તો હું માધ્યમ કે ધરું જાઉં ઓર ગાંવ લોક કે સમજાવું કે એ જોન જલ જંગલ જમીન ઓર તુમ